0: અને જીમા ચોક દાસોન લેકા દી નરે ચોક મચિલી નાતા રેવા ચો ર ચિનાયો
1: રેવા ચો સેના તા તા તા ગા ક્લેન્ડ ગી લેકા દ પે પુક રુગ ને શો શા દે નંરા તંગ એકી કારુ ન શી ગુના છા છા રવા તત લેકા તે ગુન ન્યો પાલા પે આપુ જુમ જીકે
0: ઓરે
1: ઓ રેવા શો ચેમ બો યુ તે તે થોલા તા રો સમો ની મા તોંબા સમો છમા તે કા કાલા યાને તત લેકા તા તા છા છા જો
0: તે
1: તુંજે સબબ જોજતો રામંડા કબ જોજત છોમાતી કા શો જાય તે જેને તાતે લેકા શો છેમ્બો તે રને શો શાદે પે જુમજે વી તોપની જા છેમ્બો ટ્રાંતો બાક સેમ શો
0: જી જી જી જી ઓજી લસો ગિના ત્રીંગ અચોલે છિના પે બાક જિંચે
1: ઓલસ ઓલસ